0: ગડીંગ મેંદુરાંબુરા દે જી અડો સમત્ય ગેંદવણી દિવહીરા જે ગડુ
1: ફહીપે પ્રેઝન્ટ્સ બેસ્ટ રેડિયો પ્રેઝન્ટર કોમ્પિટિશન
2: બેસ્ટ રેડિયો પ્રેઝન્ટર કોમ્પિટિશન
3: මෙම වාරාතුවේ කෝස්පොන්සර්කි හෝල්සෙල් පොයින්ට්.
4: මුබාරාතන් ඉන්සප්කො දෙවානි හසන් හලීම් නුසත් ශමීම්